0: શાંતિ છે કે એમને આપણી ફસલ જે ભી હો, ચાહે શાક સબ્જી હે, ફૂલ વાળી ફલ વાળી કોઈ ભી તરહની કર રાખી હો, તેમને ભી આ કીટ વગેરે લગવાના સંભાવના થઈ શકે. તો એટલે ખાસ કરીને એનું ભી ધ્યાન રાખીએ કે ના ભાઈ, કોઈ ફલ પૌધો વગેરે લગાવી તો કોઈ, યા કોઈ ફલ ખરાબ થયો તો કહો તેને તોડીને અલગ કરી દે, કેમકે એક પૌધો વગેરે યા એક ફલ ખરાબ હોગા તો આપણે પૂરી ફસલ મેં ભી નુકસાન થઈ શકે. એટલે એની વાતનું આપણને ધ્યાન રાખવું જરૂરી હે. ગરમી ખૂબ પડી રહી કે હવાર હોય ને ટાઈમ મોસમ ભી એકદમ બદલાઈ જાય, ઘડીમાં વાયરો નીકળી જાય ને ઘડીમાં તાપ નીકળી જાય, અને એને કારણે ભી આપણને ભી આપણા ઘરમાં પશુધન વગેરેને રહેવા કરવાની એનું ભી ધ્યાન રાખીએ, આપણું ખુદનું ભી ધ્યાન રાખીએ, કેમકે વાયરાકરણને કારણે આપણે ઘર કાસા હે, તો એને ભી કોઈ તરહની મરમ્મત હે, પત્ર વગેરે હે, પાલ વગેરે હે, એને ભી ઢાકાઢુમાં સહી કામ કરવાની જરૂરત હે. તો જેને ભી કામ આવડી આ સમય હે, સમય રીતે આપણને ધ્યાન રાખવું જરૂરી હે, કેમકે આપણને ઘણા તરહની વાયરાને કારણે આપણે થાપડા પડી જઈને ઘર પડી જઈને કંઈ તૂટફૂટ હોય તેને આપણે કંઈ નથી કરી શકતા. પર આપણે આ સમયમાં તો આપણને દોડાદોડમાં આપણને સમયનો સદઉપયોગ કરીને એનું કામકાજ કરવું હોય. બીજું આપણે કહી શકીએ કોઈ અગલી ફસલમાં આપણને હું લાવીને પહેરવું હોય તો ખાસ કરીને એનું બીજનું ભી ધ્યાન રાખીએ કે ના ભાઈ, આ બીજ પહેલે પહેર્યું તો આ શું હોય, એ બીજ વગેરે હે, ખાતર વગેરે આપણે લાવીને વ્યવસ્થા કરીને મેળ દે, કેમકે આપણે કાંક જે ભી બીજ મળે તો કે લઈ આવવા અને પહેરી દંગા તો ઉગે કે નહીં ઉગે તેવી રીતે એ સમસ્યા થઈ શકે. એટલે એને ખાસ કરીને બીજ હે, ખાતર હે, ખેતર હે, એની સબની હાર હંભાર કરવાનો આ ટાઈમ ચાલી રહ્યો તો હે. તો સબ કિસાન ભાઈ અને બહેનને આના કાર્યક્રમને માધ્યમથી કહીશ કેવું હોય કે આ જે કામકાજ હે ટાઈમ માટે કરી દે, કે ભાઈ જલ્દબાજીમાં આપણને જેવું બીજ મળ્યું ઉઠાવી લઈ આવે, પહેરી દંગા તેવી રીતે ઉગેગા નહીં ઉગેગા, તો સમય બી સલો જાગા ને આપણે જે બે પૈસા એ બી સલો જાગા. એટલે એની વાતોનું ખાસ કરીને ધ્યાન રાખવું હોય, સ્વાસ્થ્યનું બી ધ્યાન રાખવું ને હર તરીકે ધ્યાન રાખૂંગા તો બઢિયા રહેગા. ને ભાઈઓ ને બહેનો, વાતો તો ઘણી કરવાની ઈચ્છા હતી પર આ ટાઈમનું માન રાખવું પડે. આસ્તા આપણે છૂટા પડે ને અગલા કાર્યક્રમમાં ફેર મળંગા. રામ રામ, રામ રામ.
1: શ્રોતાઓ, અભી આપ સુન રહે થે ખેતીની બાત. ઇસ કાર્યક્રમ કે અંતર્ગત આજ હમારે કિસાન ભાઈઓને સુના ખેતીબાડી સે જુડી હુઈ સામાન્ય જાનકારી. હમ આકાશવાણી બાંસવાડા કે માહી ચેનલ સે બોલ રહે હે, એફએમ બેન્ડ 101.3 મેગાહર્ટ્ઝ પર. સવેરે કે 6:50 ઓર વક્ત હો ચલા હે આદિવાસી લોકસંગીત કા. લોકસંગીત કે અંતર્ગત આજ હમ સુનેંગે પુરૂષોત્તમ ચૌહાણ ઓર સાથી કલાકારો કે ગાયે લોક ભજન.

0: એને બાદ એને અમે આપણે હે જેમ કે આપણે એનઆરઓ માં આપણે દેશી ખાદ નાખવાનો રિવાજ છે, તો દેશી ખાદ આપ નાખી શકો.
1: બરાબર.
0: એને બાદ અગર કેને એમ લાગતો કે ભાઈ મિટ્ટી સખ્ત થઈ ગઈ હે, તો જીપ્સમ ની ઉપલબ્ધતા હે બહુ પ્રચુર માત્રામાં આપણે રાજસ્થાન મેં નીકળે ખદાન મેં બહુ સસ્તો હૈ, તો જગા પોસી કરવાનું હે રિયાયતી દર ઉપર કૃષિ વિભાગ કરીને જીપ્સમ ભી મળે, તો એને બી આપણે હે પ્રતિ બીઘા હે કમસે કમ 4 બેગ 50 કિલો નો માન થકી અગર નાખ રાકોડિયું ખાતર એમ કે એને આપણે વાગડી ભાષામાં, તો એ બી નાખી શકે. એને અલાવા અગર વર્મી કમ્પોસ્ટ વગેરે હોય જૈવિક ખાદ ની અગર ઉપલબ્ધતા હોય બહુ ઉચ્ચ ક્વોલિટી ની, તો એને હે એની સાર સંભાળ હે અચ્છી તરીકે કર દેવી, એને અવડે ખેતર માં નહીં નાખવું, પરંતુ બુવાઈ હારું પર્યાપ્ત એને ચાય ની પત્તી હરકું ભૂસી હરકું બનાવીને એની કેર હમણે થકી સુરક્ષા કરી લેવી પડે, તાકી બુવાઈ ના સમય માં હે આપણે ડીએપી ની જગ્યાએ એનો ઉપયોગ કરી શક, તો એક તો લાગત માં ભયંકર કમી આવે, રાસાયણિક ખાદ ની હે જ્યાદાતર આપૂર્તિ આપણી વિદેશે થકી થાય બહાર ની ભાગે, ને આવડે હાલાત તમે વિશ્વના જે દેખી રહ્યા થકા હોય એને બાદ ભારતની જે વિદેશે થકી આયાત માટે નિર્ભરતા એ વધવા થકી હર ચીજ ની પેટ્રોલિયમ ની ગેસ ની હાથે રાસાયણિક ખાદ ની અંધાધૂન ઉપયોગ કાસ્તકાર સાથે કરી રહ્યા થકાય, તો એને થકી આવશ્યક માત્રામાં ઉપયોગ કરવા થકી સંબંધ મળી શકે, લાગત ભી કમી આવે, ને અગર જૈવિક ખેતી માટે તો ધરતી ની સેહત ને હાથે હાથે ભારી માત્રામાં લાગત અને આપણું જે ઉત્પાદિત અનાજ હે એની ગુણવત્તા બી હે મનુષ્યને અને મતલબ વાતાવરણ ને અનુરૂપ હે બડી પૌષ્ટિક અને સ્વાસ્થ્યકારી રહે, આ બી એક બહુ અચ્છો કામ છે કે એક નાગરિક ના રૂપ માં કિસાન સાથી ના રૂપ માં આપણે વિશેષ ધ્યાન રાખવાની આવશ્યકતા હે, તો રાસાયણિક ને હાથે હાથે જૈવિક રીતે અપનાવવાનો બી કાર્યક્રમ આપણે હે આપણે માનસ આપણે થોડું બહુ આપણે જ્યાદા જગા નહીં હોય તો થોડી જગા અમે બી કંઈક પ્રયાસ કરીને બનાવી શક.
1: આ ભી બઢિયા કામ ની કારગર વાત બતાડી હે. ઓર કાંતભાઈ એ ભી બતાડો કે આવડે જે કિસાન ભાઈ હે એ અગલી જે ફસલ ની બુવાઈ હે એને બદલે બીજ નું ભી પહેલેથી પ્રબંધ કરીને રાખે?
0: હા બિલકુલ રાખવું જોઈએ, કેમ કે એકદમ બારીશ કઈ વખત આવગાય તમને ખબર નથી, જેમ કે આપણે ખેતર ની સાર સંભાળ કર ઘરની સાર સંભાળ કર કે ભાઈ પાણી પડેગા તો આપણે ઉપર કે ડાળ હે કે હું હે, તો એની પ્રકાર થકી આપણે બીજ ને બી કયા ખેતર માં કયું બીજ નાખવાની આપણી સંભાવના આપણને લાગી રહી આવશ્યકતા અનુરૂપ, તો એની બીજ ની હે વ્યાપક આપણે વ્યવસ્થા કરી દેવી જોઈએ, તાકી એક તો અચાનક ભાવ માં જે વૃદ્ધિ થઈ જાય બીજ કમ મળે બજાર માં, ફેર એકદમ ભીડ પડે તો આપણે એની સબ અવ્યવસ્થા થકી બચી શક, ને જે બી બીજ આપણે કરીને આપણે ઘરનું હોય તો બી ને ઘર માં સારી સારાવીને આપણે વ્યવસ્થિત કઈ એકીયાડે કરી હોય તો બી યા પાછા આપણે બજાર થકી બી કોઈ આપણે જે બિલકુલ મતલબ કહી શકતા અનુજ્ઞાધારી લાયસન્સ વાળી દુકાન હોય અહીંયા થકી લાવીને બી આપણે મિન તો એની દુકાન થકી બી જે બીજ લાવે એના બીજ ને આપણે લાવી સુરક્ષિત મેલીને એને આપણે થોડોક ડબ્બા મેં યા કોઈ ઘોર આંગણે આગળ પછાડીએ એનો અખાતરો કરીને દીકી લેવો, ઘણમાં દાણા નાખીને કે તરી દાણા 40 દાણા મકીના નાખ્યા સોયાબીન ના નાખ્યા હાર ના નાખ્યા, તો એ બાર ની ભાગે આપણે ઉગી જવા જોઈએ
1: બરાબર,
0: તાકી આપણે આશ્વસ્ત થઈ જાય કે આને મેં થકું કાઢીને આપણે આનો અખાતરો કર્યો હોય તો આ ઉગી રહ્યું હોય તો પેલું જે પડ્યું હોય એ બી કોઈ દિક્કત આવે ગા નહી, ઘણા વખત એવી કોઈ કમ સમસ્યા આવે પણ કયા ને કયા કારણ થી એવી સમસ્યા આવે કે બીજ હે જમી દોષ થઈ જાય ઉગતું નથી
1: બરાબર,
0: તો એવાનું હું કે કિસાન ની મહેનત હે એ ધરીને ધરી રહી જાય અને થોડો સો કિસાન અગાડી પછાડી બી સમય ની હિસાબે થઈ જાય, કેમ કે બારાની ખેતી અને મોસમ આધારિત ખેતી એટલે આપણે સમસ્યા
1: બિલકુલ બિલકુલ બિલકુલ આને સમય અમારો પડે ઓર એના સમય ને અમારો બદલે આપણે આ સબ તૈયારી ખેતી હે એ બહુ સમય હમરા વાળી ખેતી હે, તો આ અગર આપણે પહેલેથી તૈયારી કરી નાખેગા તો આપણને સમય ઉપર બુવાઈ કરવામાં કઈ અડચણ નહીં આવેગા, બીજ આપણને હંમેશા પ્રમાણિક લેવા છે ઓર ઉન્નત કિસ્મ જે બીજ હે એની ખરીદી કરવી હે, ઓર આ કહી રહ્યા કે ભાઈ એવો કોઈ લાયસન્સ સુધા વ્યાપારી હે એને થકી આપણને ખરીદી કરવી ઓર એનો આપણને બિલ ભી લેવું હે, તો આની રીતે અગર આપણે સબ ખરીદી કરેગા યા

શાસનની જે તૈયારી હે બોવાઈ સંબંધિત એ આપણે કરીને રાખંગા તો સમય ઉપર જયારે બારિશ થાય તો આપણે વણા દેર કરી ઓર એકદમ સમય ઉપર આપણે બોવાઈ કરી લેંગા જેનાથી કે આપણને ઉત્પાદન એ અચ્છું મળેગા. તો કિસાન ભાઈઓ દેખો કાંતિભાઈ માનસૂન ની પહેલે જે કિસાનની બોવાઈ સંબંધિત જે તૈયારીઓ હે એ તૈયારીઓ કઈ કઈ કરી લીધું હોય હાથથી કરી લીધું હોય એના ઉપર બહુ સારી આપણને વાતે બતાડી છે. તો આને બદલે કાંતિભાઈ નો ધન્યવાદ હે. કિસાન ભાઈઓ કાંતિભાઈ ની વાત ને બાદ વાત આગળ ભી કરેંગા પર પહેલે આ એક

આણા દાડામાં ઇન્સાનના હાથે હાથે જે આપણો પશુધન હૈ એની ઉપર બી આણા તેજ તાપમાનનો ઓર લૂનો જે અસર હૈ એ દેખા આપણને હૈ. વધારે ગરમીને કારણે જે પશુનું દૂધનું ઉત્પાદન હૈ એ બી કમ થા, ભૂખ એની કમ થઈ જા, પશુ સુસ્ત થઈ જા, ઓર ઘણા વખત એને ગંભીર બીમારીઓનો બી સામનો કરવો પડે. એટલે આણા મોસમમાં આપણું જે પશુધન હૈ એનું ખાસ ધ્યાન રાખવું પડે, એનો ખ્યાલ રાખવો પડે. તો એને બદલે કુછ વાતે હૈ જેનું અગર આપણે ધ્યાન રાખવું તો આપણું જે પશુ હૈ એ આણે ગરમીના દાડામાં લૂ થકી બચી નહીં રહેગા. જેમ કે આપણું જે પશુ હૈ એને જે ખરેક બી બાંધ એ જે સ્થાન હૈ એ છાયાદાર રહેવું જોઈએ. પશુઓને હિત ધૂપ થકી બચાડીને રાખવા બદલે છાયાદાર સ્થાન ઉપર જ એને બાંધવું જોઈએ. ગૌશાલા હૈ યા જે પશુ શેડ હૈ એમાં હવાને આવવા જવા બદલે અચ્છી વ્યવસ્થા રહેવી જોઈએ. છત ઉપર ઘાસફૂસ હો, કંઈક ટાટ હો યા જે સફેદ પેન્ટ હૈ એનો ઉપયોગ કરેગા તો આના વજેથી કે એમાં ગરમી કમ રહેગા. ઓર પર્યાપ્ત સ્વચ્છ પાણી આલવું જોઈએ. કિસાન ભાઈઓ, ગરમી અમે પશુઓને આમ દાડાની તુલનામાં વધારે પાણીની આવશ્યકતા રહે એટલે દાડામાં ઘણા વખત એને સાફ